રેડિયો મને વૈષ્ણવ મને 7.8 FM પર ઠી સારી મસ્તી ખૂબ સારા ફન ક્યોંકિ યે હૈ ફરીદાબાદ કા રેડિયો નંબર 1.